શુભ સવાર, સુપ્રભાત શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. આજે છે વિક્રમ સંવંત વર્ષ 2082, અર્ધિક જેઠ 12 ને તારીખ 28 મે 2026 ને ગુરુવાર. હું વિવક્ષા આપ સૌ શ્રોતા મિત્રોનું અમારી આજની પ્રાતકાલીન પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. જગતપિતા પરમેશ્વરનો આભાર માનતા આજના આ દિવસની શુભ શરૂઆત કરીએ આ સુવિચાર સાથે. જે વ્યક્તિ પોતાની નિંદા શાંત મનથી સાંભળી શકે એ બધું જ જીતી શકે છે.

0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सुबह के 6 बजने वाले हैं. थोड़ी देर में आप सुनेंगे हिंदी में समाचार, जिन्हें हम आकाशवाणी के दिल्ली केंद्र से रिले करेंगे.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં 3જું રાજ્ય બનશે. રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો, એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોવર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ 9 રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतरराज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम से अंतरराज्य जल समस्याओं के समाधान पर बल दिया. राज्यों को ऐसे ही अवसरों की पहचान करने के लिए प्रोत्साहित किया गया जहां नदी अंतर संबंध, जल संरक्षण, भूजल पुनर्भरण और कुशल सिंचाई को एकीकृत तरीके से अपनाया जा सके. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: બેઠકની શરૂઆતમાં કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में सोला क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર યુરોપિયન સંઘના વિદેશમંત્રીઓની અનૌપચારિક બેઠક જિમ્ચમાં ભાગ લેવા માટે સાયપ્રસ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશમંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈએન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ aiinnews_abadને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
3: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીતે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

સવારે 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે નિર્દેશક મહેબૂબ ખાન ઉપર અને રાત્રિના 9:30 આ કાર્યક્રમનું પુનઃપ્રસારણ આપ સાંભળી શકશો. બરાબર 10 આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરશે વિશાખા મોરે. બરાબર 11 કાર્યક્રમ સુરતી સિઝલર, પ્રસ્તુતિ રહેશે વિવક્ષાની. બરાબર 12 હિન્દીમાં સમાચાર બાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ આપ સાંભળી શકશો.

0: બપોરે 2:35 સદાબહાર નગમે, બપોરે 3 કાર્યક્રમ સખી સહેલી, જેમાં વિષય અપને બચ્ચોં કી જૂઠી પ્રશંસા, કહાની પદ્મશ્રી કી અંતર્ગત નારિયલ અમ્મા કે ચંદમલની કહાની આપ સાંભળશો. મુજે કુછ કહેના હૈ ગેમિંગ કા દલદલ. સાંજે 4 પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, અને સાંજે 4:10 હેલો ફરમાઈશનો કાર્યક્રમ આપ સાંભળશો. સાંજના 5 છાયા ગીત, અને સાંજના 5:30 કાર્યક્રમ તરાને નયે પુરાને આપ સાંભળી શકશો. સાંજના 6 હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 6:05 કાર્યક્રમ ગુજરા હુઆ જમાના આપ સાંભળી શકશો. સાંજે 6:30 જરોખાબાદ કાર્યક્રમ ગુજરા હુઆ જમાના આપ માણી શકશો. સાંજના 7 કાર્યક્રમ જયમાલા, સાંજના 7:45 ઇનસે મિલિયે અંતર્ગત અભિનેત્રી પ્રકૃતિ નોટિયાલ સાથે યુનુસ ખાનની વાતચીત આપ સાંભળશો. સાંજના 7:50 ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો. રાત્રિના 8 હવામહેલ અંતર્ગત નાટક યાદો કી પરછાઈયાનો ભાગ 4 આજે આપ સાંભળશો. લેખક સુરેન્દ્ર ગુલાટી, નિર્દેશક દીનાનાથ. રાત્રિના 8:15 કાર્યક્રમ ચિત્રલોક. રાત્રિના 9:10 કાર્યક્રમ આપ કે લીએ. રાત્રિના 10 કાર્યક્રમ છાયા ગીત, અને રાત્રિના 10:30 ઢલતી જાય રાત, અને રાત્રિના 11 કાર્યક્રમ રંગ તરંગ આપ માણી શકશો. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જલકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા

0: સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી. ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે. તેને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે.
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે. તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. આ અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં 1 પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથયાત્રા પણ યોજાશે. 12 થી 20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે. ત્યારે એક વેપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વેપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે

0: કે વેપારીના સંપર્કમાં આવેલા અન્ય બે વ્યક્તિઓ અને અન્ય એક ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88,000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે. આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે, તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું.
1: ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2,000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88,000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા @90 સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું. આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું. ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. IPL ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ આજે સવારે પ્રસારિત અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
4: Surti Sizzler. જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: Good morning, શ્રોતા મિત્રો. આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz ઉપર. શ્રોતા મિત્રો, બરાબર સવારના 10 વાગી ગયા છે તો પ્રસ્તુત છે આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરી રહ્યા છે વિશાખા મોરે.

0: नमस्कार, सूरत एफएम स्पीकिंग. कौन बोलो? मनोज
1: જી હું મનોજ ઠાકોર વાત કરું છું.
0: મનોજભાઈ કેમ છો?
1: બસ મજામાં. તાલુકો સુઈગામ જિલ્લો અથડાત.
0: બોલો મનોજભાઈ.
1: સુરત એફએમ આપનો કાર્યક્રમ અમે ન્યૂઝ સાંભળીએ છીએ.
0: આકાશવાણી 90 વર્ષ પૂરા કરવા જઈ રહી છે.
1: જી જી.
0: તો તમે એ જર્ની વિશે શું કહેવા માંગશો?
1: આકાશવાણીને પહેલા તો 90 વર્ષ પૂરા થવા આવ્યા છે એટલે શુભકામના પાઠવું છું. હું આમ તો લગભગ 20 વર્ષથી આપણું આકાશવાણી એમાં અમને મારી સાથે મનોરંજન પણ મળી રહે છે.
0: આકાશવાણીના જેટલા પણ પ્રોગ્રામ છે એમાં માહિતીઓ ઘણી બધી હોય છે. આકાશવાણી પર તમે ન્યૂઝ સાંભળો તો તમને ઓથેન્ટિક ન્યૂઝ મળતા હોય, કે પછી કોઈ પ્રોગ્રામ થકી તમને કોઈ એવી સેવાઓ ખબર પડે કે ભાઈ અત્યારે હાલમાં આ બધી ચાલી રહી છે, તો એ બધી જ વાતો તમને તમારા જીવનમાં ઉપયોગી પડી છે ખરી?
1: જી જી, બિલકુલ બિલકુલ બેન.
0: ઓકે, અને કઈ રીતે પડી છે, કઈ કહેશો એના પર?
1: જી, આરોગ્ય વિશે હોય પછી ખેતીવાડી વિશે હોય, તો મારે ખેતીવાડીનું કામ છે બેન.
0: બરાબર.
1: તો કૃષિ માહિતી આવતી હોય પછી આરોગ્ય વિશે આવે છે, પછી આપણે માહિતી સાથે મનોરંજન પણ હોય છે બેન.
0: બરાબર.
1: આકાશવાણીના તમામ કાર્યક્રમો અમને બધા જ ગમે છે બેન, અને સાથી રહ્યો છે. કામ કરતા કરતા પણ આપણે રેડિયો સાંભળી શકીએ બેન, મોબાઈલ એપ દ્વારા.
0: બરાબર છે, એટલે મનોરંજન અને માહિતીથી ભરપૂર છે આકાશવાણી, બરાબર ને?
1: જી બિલકુલ બિલકુલ.
0: ચાલો સરસ, અને તમે એમની સાથે જોડાયો છો જેથી તમારું પણ નોલેજ એટલું બધું વધી રહ્યું છે.
1: જી બિલકુલ.
0: ઓકે,
1: આપ વિશાખાબેન બોલો છો?
0: હા હા.
1: તો આજે ફિલ્મનું નામ છે કયામત છે કયામત તક, અને ગીતના શબ્દો છે અદાયે ભી હે. આ ગીત સાંભળો છો બેન.
0: એ કયામત છે કયામત તક નથી, એ તો છે દિલે કે માનતા નહીં.
1: હા જી જી બેન, આ ગીત સાંભળવું છે.
0: એકદમ નક્કી જ કરી રાખ્યું હતું કે ભાઈ તમારે આ જ ગીત સાંભળવું છે.
1: જી બેન, નામ લેવા માંગુ છું.
0: હા બોલો.
1: ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયાનસિંહ, વિવાન, અયનસિંહ, તેમજ અમારા આકાશવાણી ગ્રુપ છે, તેમાં અમારા આદરણીય છે ધીરજભાઈ રબારી. જે આપણા આકાશવાણી સાથે અમને જોડાયેલા જોડવામાં આવ્યા ને, તો અમારા ધીરજભાઈ શ્રેષ્ઠ એમાં છે ધીરજભાઈ રબારી.
0: સરસ.
1: પછી અબ્દુલ કાદર ખત્રી છે અંજારથી, હિરેનભાઈ સુપેડા છે, અને આ બધા મિત્રો અમે સાથે સાંભળીએ છીએ તેના કાર્યક્રમ.
0: બરાબર છે, આ બધા જ મિત્રો તમે આકાશવાણી થ્રુ જ જોડાયા છો.
1: જી બેન.
0: એટલે તમને મિત્ર પણ આકાશવાણીથી જ મળ્યા છે એમ ને?
1: જી જી બેન.
0: ઓકે, તમારા બધા મિત્રો સાથે આપણે આ ગીત સાંભળીએ.
1: ઓકે, આવજો બેન.
0: આવજો, સાંભળતા રહેજો સુરત એફએમ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: Hello.
3: Hello, Surat FM speaking.
2: Good morning.
3: Good morning.
2: Chetan bolo.
3: Bolo Chetan bhai, shu karo tame?
2: Aavti kale ame Balaji jawana chhe.
3: Acha. Koni sathe?
2: Boda friend circle chhe.
3: અચ્છા, અધિક મહિનો છે એટલે?
2: ના, અમે આમ તો દર વર્ષે જઈએ છે.
3: જો દર વર્ષે જાઓ છો એટલે આ વર્ષનું આ વખતે જવાના છો?
2: હા, દર વર્ષે જઈએ અમે પાંચમા મહિનામાં.
3: અચ્છા, એવું નક્કી જ છે દર વર્ષે પાંચમા મહિનામાં જ જવાનું?
2: હા, પાંચમા નહીં તો છઠ્ઠા મહિનામાં.
3: કેમ એવું?
2: આ બસ અમારે એમ જ
3: બાલાજી સાથે ક્યાં ક્યાં બીજે જવાના છો?
2: કાલાશ્રી અસ્થિ છે, પછી પેલું

0: તાલકોના વોટર પાર્ક છે, ગોલ્ડન ટેમ્પલ છે,
1: વાહ વાહ વાહ વાહ,
0: પછી ગોવિંદરાજ છે, પછી ઘણું બધું છે, પછી વેલ્લુર છે, પછી ગિલોરી વાળું મંદિર છે ને, ત્યાં જવાના છે.
1: ઓકે, એટલે બધા ધાર્મિક સ્થળો તમે કવર કરવાના છો?
0: આપણા
1: સુરતીઓને તો ગમે ત્યાં જઈએ, પણ આપણો ઘરનો નાસ્તો તો જોઈએ જ સાથે.
0: હા, ઘરનો નાસ્તો આપને સંતોષ તો સંતોષ મળે.
1: હા, પછી જમવાનું મળે કે ના મળે, નાસ્તો ખાઈ લીધો કે પતી ગઈ?
0: ત્યાં ઘરે એવું છે કે જમવાનું ફાવતું જ નથી, બરાબર ભાવે જ નહીં આપણે. જે ઘરનું ટેસ્ટી બનાવ્યું હોય તો બહારનું પેલું પેલા ફ્લાવરના મંચુરિયા બને,
1: બરાબર
0: મળે છે ત્યાં આગળ, એટલે આપણે ઈડલી સંભાર ઢોસા ને એવું બધું જ મળે.
1: બરાબર છે, પણ કઈ કોઈક દિવસ તો નવી આઈટમ ટ્રાય કરવામાં વાંધો નહીં આવે.
0: હા, એ તો ત્યાં અમુક ગુજરાતી થાળી ત્યાં મળે છે એક હોટલમાં, ત્યાં આગળ અમે જમી લઈએ.
1: અચ્છા, એટલે દર વખતે તમે જાઓ છો એટલે તમને એટલું નોલેજ હશે કે ભાઈ અહીંયા આટલી વસ્તુ મળે છે સારી.
0: હા હા,
1: ચલો તો ચેતનભાઈ, તમે તમારો પ્રવાસ બહુ જ સુખેથી અને શાંતિથી કરજો.
0: ઓકે,
1: સાંભળતા રહેજો સુરત FM.
0: ઓકે.

0: हेलो
1: हेलो सूरत एफएम
0: हाँ
1: स्पीकिंग।
0: जय जलाराम, जय श्री कृष्ण, आदि के राधा पुरुषोत्तम जी, वकील जी।
1: कौन बोलो
0: राजू भाई
1: छो?
0: कैलाश बोलू।
1: राजू भाई कैलाश।
0: हाँ बालाजी माथी घरे सत्यनारायण ની કથા ચાલે છે, હા એટલે હું આદિ કે રાધા પુરુષોત્તમ જી વકીલ જી બોલું।
1: અરે વાહ, બોલો બોલો, શું કહેવા માંગો?
0: મારા મહારાજ ની સાથે વાત કરો ને।
1: હા આપો।
2: હા જય શ્રી કૃષ્ણ, જય રાધા પુરુષોત્તમ।
1: બોલો બોલો।
2: મારે ભગવાન રાધા પુરુષોત્તમ નું ગીત મૂકવાનું છે, હશે?
1: હા હા,
2: દેવી હોય તો સરસ મુકાવજો।
1: હા ચોક્કસ। તમે ક્યારના ગીતોની ફરમાઈશ કહી રહ્યા છો, પણ તમારું નામ તો તમે કહ્યું જ નહીં।
2: મારું નામ કિરણ મહારાજ છે।
1: કેટલા વર્ષોથી તમે આ જ કામ સાથે જોડાયા છો?
2: છેલ્લા 20 વર્ષથી, 1998 મારી ચાલુ કર્યું, 20-22 વર્ષ ઉપર થઈ ગયા। એ મારા જૂના કસ્ટમર છે, નવા કસ્ટમર લેતો બી નથી બેન।
1: એવું છે, કેમ એવું?
2: હા બસ મારા જે આપણે જેટલા પહોંચી વળાય વિશ્વાસ જાળવવો જરૂરી છે, વધારે ફેમસ થવું જરૂરી નથી બેન।
1: બરાબર છે,

0: એટલે જેટલું કામ આપણને પોસાય એટલું જ કરવાનું, એમ
1: સીધી વસ્તુ છે.
0: બરાબર,
1: સમુદ્ર નો રિયો આપનો નથી, આપને જેટલા છે એની સાથે જોડાઈ રહેવું છે. આ જીવન ભર
0: અધિક માસ વિશે થોડુંક કઈક કહો ને.
1: અધિક માસ માં તો જોજા, રાધા પરસોત્તમ ભગવાન નો મહિમા 3 વર્ષે જે બેન આવે છે ને, એમાં રાધા પરસોત્તમ સાક્ષાત પધારેલા હતા ને 3 વર્ષે. એના માટે આવે છે કે લક્ષ્મીનારાયણ જે સત્યનારાયણ ભગવાન ની પૂજા થાય છે ને, એ સાથે તુલસી પૂજા ચડવા માટે, કેમ ભગવાન ને તુલસી વાલી હોય છે કૃષ્ણ ભગવાન ને, ને રાધા પરસોત્તમ ની પ્રિય હોય છે. એના માટે રાધા પરસોત્તમ માં ખાસ કૃષ્ણ ભગવાન ને સત્યનારાયણ સાથે તુલસી ચડાવવામાં આવે છે. આજે મેં તમને કહ્યું ને આંબળું જાંબળું, એ ફક્ત કાઠાગોર ની વાર્તા હતી ને સાધુ સંતો ની, કે રાધા પરસોત્તમ ભગવાને બેસેલું ને, તે બ્રહ્મા વિષ્ણુ બધા બેસેલા ત્યારે આ ભગવાન નું ગીત નું ચાલુ કરેલું, આંબળું જાંબળું દહીં ડામડું, એ સ્પેશિયલ રાધા પરસોત્તમ માટે જ ગવાયેલું છે. એના
0: ઓકે, તો પૂજા થઈ ગઈ કે હજુ બાકી
1: છે? ના, ચાલુ છે. અધ્યાય બીજો ચાલુ થાય છે. અધ્યાય બીજામાં પેલા બ્રાહ્મણ આવે ને, તેને ચાલુ ચાલુ છે.
0: ઓકે, ચાલો તો પછી
1: બ્રાહ્મણ ભિક્ષા માંગવા જાય ને ભગવાન વ્રત કરતી બીજા જન્મમાં બ્રાહ્મણ ને એનું વ્રત મળે છે, એટલે બ્રાહ્મણ ને બી એને ભિક્ષા નું પ્રાપ્ત, એને બી એનું કર્મ નું ફળ સત્યનારાયણ ભગવાન માં આવી ગયું છે. બીજા અધ્યાયમાં જે બ્રાહ્મણ નો અધ્યાય ચાલી રહ્યો છે ને, તે ભગવાન ને માનતો હતો, ભિક્ષા માંગવા ગયો, એને બમ નું દ્રવ્ય મળ્યું, તેથી સત્યનારાયણ ભગવાન ની પૂજા કરાવી, અધ્યાય ચાલુ રહ્યો છે બેન.
0: બરાબર છે, ચાલો તો તમે પણ અધ્યાય ચાલુ રાખો અને હું પ્લે કરું છું કૃષ્ણ ભગવાન નું ગીત. ઓકે, સાંભળતા રહેજો સુરત FM.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
2: Hello.
3: Hello.
2: Surat FM speaking.
3: Surat FM.
2: हाँ कौन बोलो?
3: कनुभाई.
2: कनुभाई. कनुभाई टेलर.
3: हाँ.
2: केम छो?
3: मजा.
2: आज तो
3: केम छे?
2: एकदम मजा. जलसा तमारी जेम?
3: जेम.
2: हाँ.
3: हमारे जलसा
2: से. एवं छे ने? बस आपने तो जलसा में रहवानू, बाकी चिंता वो करवानी नहीं.
3: हाँ मैडम.
2: बराबर ने?
3: बराबर.
2: बोलो बोलो कनुभाई, केव चाले बाकी बधू?
3: હવે બાકી માં તો આ વિવોમાં વિવા છે હવે છેલ્લા.
2: કોના?
3: એ અમારા બેન ના છે.
2: બેન ના? તમારી સગી બેન ના?
3: ના ભાઈ બેન ના. બેન ના છે.
2: અચ્છા
3: છેલ્લા વિવા છે.
2: ઓકે, એટલે તમે ત્યાં જવાના છો કે ત્યાં જ છો?
3: જવાના છે, અમે બહાર છીએ હાલ તો.
2: અચ્છા એવું છે. ચાલો સરસ. એટલે આજે તમે તમને કહ્યું તે પ્રમાણે તમારો જલસા જ છે? એટલી બધી ફોર્માલિટી નહીં કરવાની, કંકોત્રી ને બધું આપવાનું, પ્રેમ ભાવના જોવાની હોય.

0: પાસે કેવી રીતે કહ્યું છે. બસ બોલો કનુભાઈ, શું પછી તૈયારી વેવામાં જવાની?
1: તૈયારી હવે 3 તારીખે જવાનું છે.
0: અચ્છા, હજુ તો વાર છે એમ ને?
1: વાર છે.
0: ચાલો સરસ, તો પણ તૈયારી તો હશે. શું કપડાં પહેરવાના, કયા પ્રકારના કપડાં પહેરવાના?
1: કપડાં તો અમે મેડમ સાદા પહેરીએ, સાદા ગુજરાતીમાં આપણે હોય ને ખાધા અમારે તો.
0: હા, તમારા પત્નીની તૈયારી થઈ ગઈ?
1: હા, તૈયારી થઈ ગઈ
0: હે ને. હે ને,
1: સાડી લીધી હમણે,
0: ખર્ચો કરાવ્યો એમ ને.
1: હવે તો ચાલુ રાખો મેડમ. હાલો,
0: હા
2: હેલો મેડમ.
0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. નમસ્તે.
2: નમસ્તે,
0: કેમ છો? બરાબર છે. જેન્ટ્સ કરતા લેડીઝો ને કપડા વધારે જોઈએ એમ ને? અને એમને શોખ પણ હોય નવું નવું પહેરવાનું બધું. અચ્છા, એટલે આ વખતે સિરિયાબેન નો વટ પડી જવાનો એમ ને? હો, ચાલો સરસ, તો જલસા કરી આવજો મેરેજમાં.
2: હે,
0: ઓકે. તો ચાલો કનુભાઈ, આપણે સાંભળીએ ગીત સુરત એફએમ પર.
1: આવજો મેડમ.
0: આવજો.
1: આવજો.

0: હેલો ફ્રેન્ડ્સ, આજે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં તમે જે ગીતો માણ્યા તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. પહેલું ગીત તમે સાંભળ્યું અદાએ ભી હૈ, દિલ હૈ કે માનતા નહીં મૂવીથી અનુરાધા પોંડવાલ અને કુમાર શાનુના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય નદીમ શ્રવણ એન્ડ લિરિક્સ સમીર. ત્યારબાદ તમે ગીત માણ્યું યાદ હૈ ના, રાઝ રીબૂટ મૂવીથી અરિજિત સિંઘના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય જીત ગાંગુલી એન્ડ લિરિક્સ કોસર મુનીર. ત્રીજું ગીત તમે એન્જોય કર્યું ભર દો છોલી, બજરંગી ભાઈજાન મૂવીથી અદનાન સામીના અવાજમાં, સંગીત પ્રીતમનું અને કોસર મુનીરની શબ્દરચના. ચોથો ગીત તમે માણ્યું રાધા કૈસે ના જલે, લગાન મૂવીથી આશા ભોસલે, ઉદિત નારાયણ અને સાથીદારોનો અવાજ, મ્યુઝિક કમ્પોઝ બાય એ આર રહેમાન એન્ડ લિરિક્સ જાવેદ અખ્તર. પાંચમું ગીત તમે માણ્યું તુમસે કિતના, કંપની મૂવીથી અલ્તાફ રાજાના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય સંદીપ ચૌટા એન્ડ લિરિક્સ તાબિશ રોમાની. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું તેનું લેકે, સલામે ઇશ્ક મૂવીથી સોનુ નિગમ અને મહાલક્ષ્મી અય્યરના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય શંકર અહેસાન લોય એન્ડ લિરિક્સ સમીર. કીપ લિસનિંગ 101.1 સુરત એફએમ.
1: આ સાથે જ વિશાખા મોરે દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
2: Fantastic fun for family.
3: 101.1 megahertz Surat FM. 101.1 megahertz Surat FM.
1: પ્રસ્તુત છે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ.
4: નમસ્કાર, મેં યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિદેશક રોજગાર, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત સે આજ આપકો એક મહત્વપૂર્ણ જાણકારી દેને કે લિયે યહાં પે મૌજૂદ હું. સાથીઓ, રોજગાર મહાનિદેશાલય શ્રમ એમ રોજગાર મંત્રાલય ભારત સરકાર કે એક અધીનસ્થ કાર્યાલય નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત કાર્યાલય દ્વારા સત્ર 2026-27 હેતુ અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લીએ મહત્વપૂર્ણ રોજગારપરક પાઠ્યક્રમો મેં પ્રવેશ પ્રારંભ હો ચુકે હૈ. ઇન પાઠ્યક્રમો મેં આવેદન કરને કી જો અંતિમ તિથિ હૈ વો 31 મઈ 2026 હૈ. મેં આપકો બતાના ચાહુંગા કે રોજગાર મહાનિદેશાલય જો કે શ્રમ એમ રોજગાર મંત્રાલય ભારત સરકાર કા એક અધીનસ્થ કાર્યાલય હૈ और इस कार्यालय के माध्यम से हमारे देश भर में 25 नेशनल कैरियर सर्विस सेंटर फॉर एससी एसटी कार्य कर रहे हैं. उन्हीं में से ही सूरत कार्यालय भी एक महत्वपूर्ण कार्यालय है और इस कार्यालय के माध्यम से अनुसूचित जाति और अनुसूचित जनजाति के अभ्यर्थियों के लिए प्रतिवर्ष विभिन्न प्रकार के रोजगारपरक पाठ्यक्रम संचालित किए जाते हैं, जिनमें से मैं आपको बताना चाहूँगा कि हमारे यहाँ सूरत कार्यालय में इन पाठ्यक्रमों को इस बार संचालित किया जाना प्रस्तावित है, जिसमें स्पेशल कोचिंग स्कीम, ऑल लेवल 1 ईयर कंप्यूटर सॉफ्टवेयर पाठ्यक्रम, ऑफिस ऑटोमेशन अकाउंटिंग एंड पब्लिशिंग असिस्टेंट, कंप्यूटर एप्लीकेशन एंड बिजनेस अकाउंटिंग एसोसिएट, साइबर सिक्योर्ड वेब डेवलपमेंट एसोसिएट. ये हमारे नाइलेट के माध्यम से संचालित होने वाले कुछ महत्वपूर्ण पाठ्यक्रम है जो प्रतिवर्ष एक वर्ष के लिए जो है फ्री ऑफ कॉस्ट अनुसूचित जाति और जनजाति के अभ्यर्थियों के लिए संचालित होते हैं. इन पाठ्यक्रमों में किसी भी प्रकार की कोई फीस नहीं है. ये सभी पाठ्यक्रम भारत सरकार के माध्यम से एससी एसटी बच्चों के लिए बिल्कुल फ्री ऑफ कॉस्ट संचालित किए जा रहे हैं. इन पाठ्यक्रमों की कुछ योग्यताएँ हैं जिसमें एस सी एस टी बच्चे अपना प्रवेश ले सकते हैं, वो मैं आपको बताने जा रहा हूँ. ये सभी पाठ्यक्रम एक वर्षीय पाठ्यक्रम है और इसमें जो एज लिमिट है वो 18 से 30 वर्ष के जो बच्चे हैं एस सी एस टी वर्ग के और जिनकी आयु 1/7/2026 को यानी कि 1 जुलाई 2026 को 18 से 30 वर्ष होनी चाहिए और उनकी मिनिमम योग्यता 10+2 पास वो बच्चा होना चाहिए, फैमिली इनकम 3 लाख से ज़्यादा उनकी ना हो, ये इस प्रकार से इसमें योग्यता रखी गई है. और ये सभी पाठ्यक्रम हमारे आने वाली 1 जुलाई 2026 से संचालित किए जाने प्रस्तावित हैं. इन सभी पाठ्यक्रमों से संबंधित जो पाठ्य सामग्रियां हैं वो भी

0: आप सूरत में हो या सूरत से दूर,
1: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
1: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
1: તમારી વાતો તમારા અવાજમાં
0: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હો બહાર કે ઘરમાં
0: રહેશે સુરત FM તમારા દિલમાં।
1: કોલ કરો
0: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 02612236209
0: 0261-2236-209 પર।
3: હેલો સુરત FM સ્પીકિંગ
2: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM।
4: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
5: राह जोवाती हती वेकेशन में, ક્યાં પૂરું થવા આવ્યું ખબર જ ના પડી। ફરી એકવાર થશે સ્કૂલ જવાની તૈયારી, બસ આ છેલ્લા 1-2 અઠવાડિયામાં મજા કરો। અને સ્ટુડિયોની વોલ ક્લોકમાં વાગી ગયા છે 11, તો પ્રસ્તુત છે કાર્યક્રમ સુરતી સિઝલર। જી હા, તમે સાંભળી રહ્યા છો આકાશવાણીના સુરત કેન્દ્રને 101.1 મેગાહર્ટ્ઝની ફ્રિકવન્સી ઉપર, અને તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં। ઘણા બાળકોના વેકેશન પૂરા થવાના હશે, ઘણાના 1-2 અઠવાડિયા ની વાર હશે પૂરું થવામાં। તો ભાઈ, આ થોડા ઘણા દિવસો જે છે ને એની મજા ભરપૂર માણી લેજો, કારણ કે આના પછી બાળકોનું રૂટીન પણ વ્યસ્ત અને તમે પણ વ્યસ્ત, એટલે પછી મોજ કરવાનો ટાઈમ મળે પણ ઓછો મળે। તમે જો કાર્યક્રમ સુરતી સિઝલરમાં કંઈક કહેવાની ઈચ્છા વિવક્ષાની સાથે, કંઈક નહીં પણ ઘણી બધી વાતો કરીશું, પણ એ પહેલાં શરૂઆત કરીએ કાર્યક્રમ સુરતી સિઝલરની પેડમેન ફિલ્મના આ ગીતની સાથે। અરિજિત સિંહનો અવાજ છે, સંગીત રચના અમિત ત્રિવેદીની અને ગીત રચના છે કૌશર મુનીરની।

શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે. આ ગરમીમાં અત્યારે આપણે બધા રસ્તા બરાબર દેખાય, તો પણ રોડ ઉપર એક સરખા લાઇનમાં ગટરના ઢાંકણા આવે તો ફટાફટ નીકળવાના ચક્કરમાં આપણે એ ઢાંકણાઓને ધમાધમ કુદાવી લઈએ. કોઈ વાર તો આપણે હલી જાય અને કોઈ વાર ગટરનું ઢાંકણું હલી જાય. એમાં પણ જો રોડ બનાવેલો હોય તો ડામરનું પડ ઉપર અને ઢાંકણાનું લેવલ નીચે, જો આપણને એ ન દેખાય ને તો આપણે એને અવશ્ય કુદાવીએ. તમારી સાથે પણ આવું થયું છે ને? ઘણી વાર એવું થાય કે આપણી પાછળ જે પણ કોઈ બેઠું હોય ને એ આપણને કહે, આ એક કુદાવ્યું, બીજું કુદાવ્યું, હવે તું આમથી ગાડી ચલાવ, થોડી આ આખી લાઇનમાં ગટરના ઢાંકણા આવશે. અત્યારે તો દેખાતા નથી, પણ જ્યારે વરસાદમાં પાણી ભરાયું હોય ને તો તું સીધી ગટરમાં જ જાય. તો આ બધા ઢાંકણા જોઈને મને એવું થાય કે આ બધા ગટરના ઢાંકણા ગોળ જ કેમ હોય, ચોરસ કે લંબચોરસ કેમ ના હોય? તમને પણ આવું થાય ને? તો ભાઈ, એની પાછળ પણ એક લોજિક છે, સાયન્સ છે. આ સાયન્સમાં એન્જિનિયરની સ્માર્ટનેસ છે, અને એ શું છે એ તમારી સાથે હું શેર કરીશ. પણ એ પહેલાં સાંભળીએ ધુરંધર ધ રેવેન્જ ફિલ્મનું આ ગીત. શાશ્વત સચદેવ, જેસ્મિન સેન્ડલાઝના અવાજમાં આ ગીત છે. સંગીત રચના છે શાશ્વત સચદેવની.

તો શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કે આ ઘટરના ઢાંકણા ગોળ જ કેમ હોય અને એન્જિનિયરોએ એ બનાવવામાં શું સ્માર્ટનેસ વાપરી છે એના વિશે. તો એના વિશે આગળ વાત કરીએ કે જો ઢાંકણું ગોળ હોય ને તો એ આપણે ગેરંટી આપે કે હું અંદર નહીં પડું. કારણ કે ગોળ ઢાંકણાની ખાસિયત એ છે કે એને તમે ગમે તે એંગલથી ત્રાસું રાખો, એ ક્યારેય ઘટરના કાણાની અંદર પડતું નથી. જ્યારે ચોરસ કે લંબચોરસ ઢાંકણુંને સહેજ જો ત્રાસું કરીએ ને તો એ સીધું અંદર ખાબકે, અને આ લોખંડનું ઢાંકણું જો અંદર ખાબકે અને જો અંદર સફાઈ કર્મચારી કામ કરી રહ્યા હોય તો આ ઢાંકણું સીધા એમના માથા પર પડે, એટલે એમને ઈજા થાય. એટલે આ ગોળ ઢાંકણું સેફટી માટે ગોળ રાખવામાં આવ્યું છે. અને આમાં એન્જિનિયરોની ખાસિયત એ છે કે જો ચોરસ ઢાંકણું બનાવે તો એને ચાર ખૂણા હોય અને આ ચાર ખૂણાને મેચ કરવા પડે. અને જ્યારે રોડ બનાવે ત્યારે તો આ ખૂણા કોણ માપવા બેસે? એટલે ખૂણાને મેચ ન કરવા પડે એટલે પણ આ ઢાંકણું ગોળ બનાવવામાં આવેલું છે, જેથી ખૂણા મેચ કરવાની માથાકૂટ જ નહીં રહે. અને બીજી સેફટી વિશે જોઈએ તો સફાઈ કામદારો જ્યારે અંદર ઉતરે છે તો ચોરસ ઢાંકણ હોય તો એની આજુબાજુની ધાર ચોરસ હોય એટલે એ વાગવાની શક્યતા વધારે, એટલે ગોળ હોય તો કશું વાગવાનો ભય પણ નહીં રહે. અને એટલે જ જો ઢાંકણું ચોરસ હોત તો કોઈ ગટરમાં હોત અથવા તો કોઈની કમર તૂટી ગઈ હોત. એટલે દુનિયા ગોળ છે એટલે ગટરનું ઢાંકણું પણ ગોળ છે. તો આજ વાત સાથે સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મમાંથી આ ગીત કમાલ ખાન અને પલક મુચ્ચલના અવાજમાં. સંગીત રચના છે હિમેશ રેશમિયાની અને ગીત રચના છે શબ્બીર અહેમદની.

મુન્નાભાઈ MBBS ફિલ્મનું આ ગીત છે. વિનોદ રાઠોડ, શ્રેયા ઘોષાલનો અવાજ છે, સંગીત રચના અનુ મલિકની અને ગીત રચના છે રાહત ઇન્દોરીની.

0: આ કસ્ટમર કેર ક્યાં છે?
1: હા મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: Fantastic fun for family.
3: 101.1 MHz શ્રોતા મિત્રો, તમે શું કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે? આ કાળઝાળ ગરમીથી બચવા માટે હંમેશા આપણે પ્રકૃતિ પાસે જવાનું વિચારીએ, પણ જો એ આપણી આસપાસની પ્રકૃતિનું જતન કરીએ તો આપણે પણ આપણી આસપાસ સ્વસ્થ વાતાવરણ ઊભું કરી શકીએ છીએ। ભલે જમીનનો અભાવ હોય તો આપણે વોલ પ્લાન્ટિંગ કરીને કોમન કેમ્પસમાં આજુબાજુ વૃક્ષો ઉગાડીએ તો ગરમી ઓછી કરવામાં આપણે પૃથ્વીને આપણે આપણું યોગદાન આપી શકીએ। અને જો આ ગરમીમાં ફરવા જવું હોય અને જો ગુજરાતમાં જ રહેવાની ઈચ્છા હોય તો ડાંગની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે ઓક્ટોબરથી મે આ મહિનાઓ ડાંગની મુલાકાત માટેના અનુકૂળ મહિના છે। અને ડાંગના ફરવાના સ્થળો ખૂબ જ રમણીય છે। ગીરાધોધ, ગિરમલધોધ, સાપુતારા હિલ સ્ટેશન, શબરીધામ, પૂર્ણા અભયારણ્ય, લિંગા અંજની ગુફા, દાન હિલ સ્ટેશન, સનસેટ પોઈન્ટ અને ઘણા મંદિરો પણ છે જે ત્યાંના આકર્ષણના કેન્દ્રો છે। અને ગુજરાતમાં પણ આપણે ફરીએ એટલું ઓછું છે, એટલે ફરવાનું પણ, એન્જોય કરવાનું અને સાથે સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું। તો આજ વાત સાથે સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં આ નેક્સ્ટ સોંગ।

સુપર 30 આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના અવાજમાં, સંગીત રચના અજય અતુલની અને ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યની. તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં. આ ગરમીમાં આપણા બધાના ઘરે એક કોમન પ્રોબ્લેમ હશે અને એ છે કે આપણી બધી કેરી એકસાથે પાકી ગઈ છે અને હવે આ પાકેલી કેરીને મૂકવાની ક્યાં? જેટલી જેટલી જગ્યાએ કેરી મૂકી શકાય એટલી બધી જ જગ્યાએ કેરીઓ મૂકી દીધેલી છે અને બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે. એટલે ઘણી મમ્મીઓ સવાર સાંજ રસ અને કેરીના કટકા કાપી કાપીને ખવડાવ્યા કરે એટલે કેરી છોકરાઓના પેટમાં સચવાઈ જાય. પણ સાચી મજા તો આ ઉનાળાની ઋતુમાં જ કેરી ખાવાની આવે. મસ્ત ઘરમાં ઘૂસીએ એટલે આખું ઘર કેરી કેરી સુગંધ આવતું હોય, આ મજા આવી જાય. અને આ સુગંધ આપણને વધારે ભૂખ પણ લગાડે. અને આ ગરમીમાં કેરીના ઠંડા ઠંડા ટુકડા અને રસ મળે તો પછી કહેવાનું જ શું, આખો દિવસ આપણને ઠંડક મળી જાય આ કેરી જોઈને જ. ખાઈને તો ઠંડક મળે તે વાત જ અલગ છે. તો અત્યારે તો હું તમને ઠંડક આપું ધૂનકી ફિલ્મનું આ ગીત સંભળાવીને. અરિજિત સિંઘનો અવાજ છે, સંગીત રચના છે પ્રીતમની, ગીત રચના ઇરશાદ કામિલની.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુરતી સિઝલરમાં હવે સાંભળીએ એતરાઝ ફિલ્મનું આ ગીત. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક અને જયેશ ગાંધીનો અવાજ, સંગીત રચના હિમેશ રેશમિયાની અને ગીત રચના સમીરની.

0: વાત સાથે કાર્યક્રમ સુરતી સિઝલર અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. પ્રસ્તુત છે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ.
1: નમસ્કાર, મેં યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિર્દેશક રોજગાર, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત સે આજ આપકો એક મહત્વપૂર્ણ જાણકારી દેને કે લિયે યહાં પે મોજૂદ હું. સાથીઓ, રોજગાર મહાનિદેશાલય શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કે એક અધીનસ્થ કાર્યાલય નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત કાર્યાલય દ્વારા સત્ર 2026-27 હેતુ અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે મહત્વપૂર્ણ રોજગાર પરક પાઠ્યક્રમો મેં પ્રવેશ પ્રારંભ હો ચુકે હે. ઇન પાઠ્યક્રમો મેં આવેદન કરને કી જો અંતિમ તિથિ હૈ વો 31 મઈ 2026 હૈ. મેં આપકો બતાના ચાહુંગા કે રોજગાર મહાનિદેશાલય જો કે શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કા એક અધીનસ્થ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે હમારે દેશભર મેં 25 નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી કાર્ય કર રહે હૈ. ઉની મેં સે હી સુરત કાર્યાલય ભી એક મહત્વપૂર્ણ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે પ્રતિવર્ષ વિભિન્ન પ્રકાર કે રોજગાર પરક પાઠ્યક્રમ સંચાલિત કિયે જાતે હૈ. જિનમે સે મેં આપકો બતાના ચાહુંગા કે હમારે યહાં સુરત કાર્યાલય મેં ઇન પાઠ્યક્રમો કો ઇસ બાર સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત હૈ, જિસમે સ્પેશલ કોચિંગ સ્કીમ, ઓ લેવલ 1 યર કમ્પ્યુટર સોફ્ટવેર પાઠ્યક્રમ, ઓફિસ ઓટોમેશન અકાઉન્ટિંગ એન્ડ પબ્લિશિંગ અસિસ્ટન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ બિઝનેસ અકાઉન્ટિંગ એસોસિએટ, સાયબર સિક્યોર્ડ વેબ ડેવલપમેન્ટ એસોસિએટ. યે હમારે નાઇલેટ કે માધ્યમ સે સંચાલિત હોને વાલે કુછ મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ જો પ્રતિવર્ષ એક વર્ષ કે લિયે જો હૈ ફ્રી ઓફ કોસ્ટ અનુસૂચિત જાતિ ઓર જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે સંચાલિત હોતે હૈ. ઇન પાઠ્યક્રમો મેં કિસી ભી પ્રકાર કી કોઈ ફીસ નહીં હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર કે માધ્યમ સે એસસી એસટી બચ્ચો કે લિયે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ સંચાલિત કિયે જા રહે હૈ. ઇન પાઠ્યક્રમો કી કુછ યોગ્યતાએં હૈ જિસમે એસસી એસટી બચ્ચે અપના પ્રવેશ લે સકતે હૈ વો મેં આપકો બતાને જા રહા હું. યે સભી પાઠ્યક્રમ એક વર્ષીય પાઠ્યક્રમ હૈ ઓર ઇસમે જો એજ લિમિટ હૈ વો 18-30 વર્ષ કે જો બચ્ચે હૈ એસસી એસટી વર્ગ કે ઓર જિનકી આયુ 1-7-2026 કો યાની કી 1 જુલાઈ 2026 કો 18-30 વર્ષ હોની ચાહીએ ઓર ઉનકી મિનિમમ યોગ્યતા 10+2 પાસ વો બચ્ચા હોના ચાહીએ. ફેમિલી ઇનકમ 3 લાખ સે જ્યાદા ઉનકી ના હો. યે ઇસ પ્રકાર સે ઇસમે યોગ્યતા રખી ગઈ હૈ ઓર યે સભી પાઠ્યક્રમ હમારે આને વાલી 1 જુલાઈ 2026 સે સંચાલિત કિયે જાને પ્રસ્તાવિત હૈ. ઇન સભી પાઠ્યક્રમો સે સંબંધિત જો પાઠ્ય સામગ્રીયાં હૈ વો ભી ઇન સભી બચ્ચો કો નિઃશુલ્ક રૂપ સે ભારત સરકાર પ્રોવાઈડ કરવાયેગા. ઇન સભી પાઠ્યક્રમો કે અલાવા સ્પેશલ કોચિંગ સ્કીમ જો કે એક હમારા એક મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ એસસી એસટી વર્ગ કે અભ્યર્થીઓ કે લિયે ઓર ઇસ પાઠ્યક્રમ કે માધ્યમ સે ફ્રી ઓફ કોસ્ટ હમ કોમ્પિટિટિવ એક્ઝામ કી તૈયારી ઇન બચ્ચો કો કરવાતે હૈ. યે પાઠ્યક્રમ વિશેષ રૂપ સે સ્ટાફ સિલેક્શન કમિશન કી ગ્રુપ સી ઓર ડી ભરતીઓ કો ભરને કે લિયે તથા સ્ટેટ આયોગ કે માધ્યમ સે એસસી એસટી બચ્ચો કે લિયે સ્ટેનોગ્રાફી કે ક્ષેત્ર મેં હોને વાલી ભરતીઓ કો પૂરા કરને કે લિયે ઉનકો તૈયારી કરવાને કે ઉદ્દેશ્ય સે ઇન બચ્ચો કો કરવાયા જાતા હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર ફ્રી ઓફ કોસ્ટ યહાં સંચાલિત કર રહી હૈ. બચ્ચો કી ડિમાન્ડ કો દેખતે હુએ આને વાલે ટાઈમ કે રોજગાર અનુરૂપ ઓર બચ્ચો કો જ્યાદા નોકરી કે અવસર પ્રાપ્ત હો ઉસકો ધ્યાન મેં રખતે હુએ સત્ર 2026-27 મેં ભારત સરકાર કે રોજગાર મહાનિદેશાલય દ્વારા ઇન સભી એસસી એસટી કેન્દ્રો મેં કુછ શોર્ટ ટર્મ પાઠ્યક્રમો કો ભી સંતલિત કિયા જાના પ્રસ્તાવિત કિયા ગયા હૈ. 2026-27 કે લિયે જો સુરત કાર્યાલય હૈ ઉસકો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ યાની કી ટ્રિપલ સી કે નામ સે જાને જાને વાલા નાઇલેટ કા યે પાઠ્યક્રમ અપ્રૂવ કિયા ગયા હૈ જો કી 1 જુલાઈ 2026 સે હી યહાં પે સંચાલિત હોના પ્રસ્તાવિત હૈ. યહ પાઠ્યક્રમ 2 મહિને કા હૈ ઓર ઇસમે જો આયુ હૈ વો 18-30 વર્ષ રખી ગઈ હૈ. યોગ્યતા 10વી પાસ હી હૈ ઓર 3 લાખ કી ઇનકમ કા ક્રાઇટેરિયા જો કી હમારે વિભિન્ન પાઠ્યક્રમો પહેલે સે હી નિર્ધારિત હૈ વહી ક્રાઇટેરિયા ઇસ પાઠ્યક્રમ કે લિયે ભી નિર્ધારિત કિયા ગયા હૈ. તો ઇસ પ્રકાર સે યે મૂળભૂત સભી પાઠ્યક્રમ જો હૈ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત કાર્યાલય કે માધ્યમ સે યહાં પે સંચાલિત કિયે જાયેંગે. મેરે સભી એસસી એસટી યુવા વર્ગ કે જો જિતને ભી જોબ સીકર્સ હૈ યા જો ઇન પાઠ્યક્રમો કો કરને કે ઇચ્છુક હૈ ઉન સભી સે યહી અનુરોધ હૈ કે વો બિના દેરી કિયે યથાશીઘ્ર જો હૈ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત કાર્યાલય પર સંપર્ક કરે. હમારે જો કાર્યાલય કા પતા હૈ વો મેં આપકો એક બાર બતાના ચાહુંગા. નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત, આઈટીઆઈ કેમ્પસ મુજરા ગેટ સુરત કે ઉપર યે કાર્યાલય ગવર્નમેન્ટ આઈટીઆઈ કેમ્પસ મેં ચલ રહા હૈ. તો આપ યહાં પે આકર કે સુબહ 9 બજે સે લેકર કે શામ કો 6 બજે તક યહાં પે પ્રવેશ કે લિયે આપ જો હૈ અપને ફોરમ આવેદન જમા કરવા સકતે હૈ. યે એક પાઠ્યક્રમ આપકે લિયે બહોત હી ઉપયોગી સિદ્ધ હોને વાલે હૈ. મેં અપને પિછલે પાઠ્યક્રમો કી અગર બાત કરું તો હમારે પિછલે સત્ર મેં ઇન સભી પાઠ્યક્રમો સે જિન બચ્ચો ને યહાં પે કોર્સ ઉત્તીર્ણ કિયા હૈ ઉનકા પ્લેસમેન્ટ રેશો બહોત હી અચ્છા રહા હૈ. જૈસે 2024-25 કે હમ પરિણામો કી બાત કરે તો હમારે યહાં પે 245 ટોટલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ ને પ્રવેશ લિયા जिसमें से 196 बच्चों ने विभिन्न क्षेत्रों में, राजकीय और निजी क्षेत्रों में अपनी जॉब पाई है। यानी कि लगभग 80% प्लेसमेंट हमारा इन पाठ्यक्रमों में रहा है। और इसी प्लेसमेंट को ध्यान में रखते हुए रोजगार महानिदेशालय ने 2026-27 में हमारे इस सेंटर की सीटों को इंक्रीज किया है। जो सीटें हमारी 2024-25 में 245 थी, वो सीटें बढ़कर के 280 हो गई है। यानी कि सेंटर निरंतर रूप से बच्चों के कल्याणार्थ के लिए कार्य कर रहा है और उसको देखते हुए रोजगार महानिदेशालय भी हमारे इन सेंटरों में सीटों को बढ़ा रहा है। तो मेरी सभी सूरतवासियों से ये निवेदन है, जो भी गुजरात के कोने से SC/ST बच्चा संबंध रखता है, वो हमारे इन नेशनल करियर सर्विस सेंटर में प्रवेश के लिए जो है कार्यालय में संपर्क कर सकता है। हमारी प्रवेश प्रक्रिया ऑफलाइन है। बच्चा नेशनल करियर सर्विस सेंटर फॉर SC/ST कार्यालय पर पहुंच करके वहां से अपने आवेदन फॉर्म ले, आवेदन फॉर्म को भरें, अपने संबंधित दस्तावेज उसके साथ संलग्न करें और कार्यालय में उसको सबमिट करवाएं। चयन प्रक्रिया हमारे सभी पाठ्यक्रमों में बच्चों की एजुकेशन क्वालिफिकेशन और साक्षात्कार के मापदंड को आधार मान करके की जाएगी। अतः मेरी सभी बच्चों से यही अपील है कि वो नेशनल करियर सर्विस सेंटर के इतने मूलभूत रोजगार पर पाठ्यक्रमों का हिस्सा जरूर बने और निःशुल्क पाठ्यक्रमों को करके अपने रोजगार के अवसर को पाने में सिद्ध हो। धन्यवाद।
0: तो आहतो नेशनल करियर सर्विस सेंटर फॉर SC/ST सूरत द्वारा प्रस्तुत प्रायोजित कार्यक्रम।

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो એટલે આકાશવાણી। હવે એની 8મી જૂન 2026 ના રોજ જ્યારે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ રેડિયો પ્રેમી શ્રોતાઓને તમામ શ્રોતાજનોને મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન। ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસ્થાળ। જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ। મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી। જો કે બંનેમાં થોડો ફરક, એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વીચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો। વેલ, જયારે સુરત FM નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ

0: મહેતા અને કલા ગુરુ ચંદ્રવદન ચિમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનોસ સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી. કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે. વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 થી વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી. વર્ષ મને બહુ યાદ નથી આવતું, પણ લગભગ એ શ્રેણી 2.5 થી 3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો. એ મારું સદભાગ્ય. જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આન બાન અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે. હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો.
1: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी माज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मा फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: નંબર 0792-32-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी माज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
5: શ્રોતાઓ આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
6: 10 વાગે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર।
7: इस समय विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम यादों की महफिल।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા

0: દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: किशोर कुमार और लीना चंदावरकर को आप सुन रहे थे मंचली फिल्म में। आनंद बख्शी के बोल थे, लक्ष्मीकांत प्यारेलाल का संगीत था।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: બધું મિક્સ થોડી કરાય। બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
4: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हो क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થા કો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાયે જાના ચાહીએ તાકી સામાન્ય લોગ બિના ભય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપતિય સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશની સરહદોથી 15 કિલોમીટરની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
3: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हों, बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया. आनंद पाठक.

0: ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી. બંને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ નિર્માણ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે. ડી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7મી તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12ની પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. CBSE ધોરણ 12ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. ઈરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે. બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઈરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે. અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું. અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને $97.83 પ્રતિ બેલર થયો છે, જ્યારે US ટ્રેડેડ ક્રૂડ 4% વધીને $92.22 પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG પુરવઠાનો લગભગ 5મો ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Fantastic fun for family.
2: 101.1 MHz
3: પ્રસ્તુત છે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ.
4: નમસ્કાર, મેં યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિદેશક રોજગાર, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત સે આજ આપકો એક મહત્વપૂર્ણ જાણકારી દેને કે લિયે યહાં પે મોજૂદ હું. સાથીઓ, રોજગાર મહાનિદેશાલય શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કે એક અધીનસ્થ કાર્યાલય નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત કાર્યાલય દ્વારા સત્ર 2026-27 હેતુ અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે મહત્વપૂર્ણ રોજગાર પર પાઠ્યક્રમો મેં પ્રવેશ પ્રારંભ હો ચુકે હે. ઇન પાઠ્યક્રમો મેં આવેદન કરને કી જો અંતિમ તિથિ હૈ વો 31 મઈ 2026 હૈ. મેં આપકો બતાના ચાહુંગા કી રોજગાર મહાનિદેશાલય જો કી શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કા એક અધીનસ્થ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે હમારે દેશભર મેં 25 નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST કાર્ય કર રહે હૈ. ઉની મેં સે હી સુરત કાર્યાલય ભી એક મહત્વપૂર્ણ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે પ્રતિવર્ષ વિભિન્ન પ્રકાર કે રોજગાર પરક પાઠ્યક્રમ સંચાલિત કિયે જાતે હૈ. જિનમેં સે મેં આપકો બતાના ચાહુંગા કે હમારે યહાં સુરત કાર્યાલય મેં ઇન પાઠ્યક્રમો કો ઇસ બાર સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત હૈ, જિસમેં સ્પેશલ કોચિંગ સ્કીમ, ઓ લેવલ 1 યર કમ્પ્યુટર સોફ્ટવેર પાઠ્યક્રમ, ઓફિસ ઓટોમેશન અકાઉન્ટિંગ એન્ડ પબ્લિશિંગ અસિસ્ટન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ બિઝનેસ અકાઉન્ટિંગ એસોસિએટ, સાયબર સિક્યોર્ડ વેબ ડેવલપમેન્ટ એસોસિએટ. યે હમારે નાઇલેટ કે માધ્યમ સે સંચાલિત હોને વાલે કુછ મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ જો પ્રતિવર્ષ એક વર્ષ કે લિયે જો હૈ ફ્રી ઓફ કોસ્ટ અનુસૂચિત જાતિ ઓર જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે સંચાલિત હોતે હૈ. ઇન પાઠ્યક્રમો મેં કિસી ભી પ્રકાર કી કોઈ ફીસ નહીં હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર કે માધ્યમ સે SC ST બચ્ચો કે લિયે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ સંચાલિત કિયે જા રહે હૈ. ઇન પાઠ્યક્રમો કી કુછ યોગ્યતાએં હૈ જિસમેં SC ST બચ્ચે અપના પ્રવેશ લે સકતે હૈ વો મેં આપકો બતાને જા રહા હું. યે સભી પાઠ્યક્રમ એક વર્ષીય પાઠ્યક્રમ હૈ ઓર ઇસમેં જો એજ લિમિટ હૈ વો 18-30 વર્ષ કે જો બચ્ચે હૈ SC ST વર્ગ કે ઓર જિનકી આયુ 1/7/2026 કો યાની કી 1 જુલાઈ 2026 કો 18-30 વર્ષ હોની ચાહીએ ઓર ઉનકી મિનિમમ યોગ્યતા 10+2 પાસ વો બચ્ચા હોના ચાહીએ. ફેમિલી ઇનકમ 3 લાખ સે જ્યાદા ઉનકી ના હો. યે ઇસ પ્રકાર સે ઇસમેં યોગ્યતા રખી ગઈ હૈ ઓર યે સભી પાઠ્યક્રમ હમારે આને વાલી 1 જુલાઈ 2026 સે સંચાલિત કિયે જાને પ્રસ્તાવિત હૈ. ઇન સભી પાઠ્યક્રમો સે સંબંધિત જો પાઠ્ય સામગ્રીયાં હૈ વો ભી ઇન સભી બચ્ચો કો નિઃશુલ્ક રૂપ સે ભારત સરકાર પ્રોવાઇડ કરવાયેગા. ઇન સભી પાઠ્યક્રમો કે અલાવા સ્પેશલ કોચિંગ સ્કીમ જો કે એક હમારા એક મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ SC ST વર્ગ કે અભ્યર્થીઓ કે લિયે ઓર ઇસ પાઠ્યક્રમ કે માધ્યમ સે ફ્રી ઓફ કોસ્ટ હમ કોમ્પિટિટિવ એક્ઝામ કી તૈયારી ઇન બચ્ચો કો કરવાતે હૈ. યે પાઠ્યક્રમ વિશેષ રૂપ સે સ્ટાફ સિલેક્શન કમિશન કી ગ્રુપ COD ભરતીઓ કો ભરને કે લિયે તથા સ્ટેટ આયોગ કે માધ્યમ સે SC ST બચ્ચો કે લિયે સ્ટેનોગ્રાફી કે ક્ષેત્ર મેં હોને વાલી ભરતીઓ કો પૂરા કરને કે લિયે ઉનકો તૈયારી કરવાને કે ઉદ્દેશ્ય સે ઇન બચ્ચો કો કરવાયા જાતા હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર ફ્રી ઓફ કોસ્ટ યહાં સંચાલિત કર રહી હૈ. બચ્ચો કી ડિમાન્ડ કો દેખતે હુએ આને વાલે ટાઈમ કે રોજગાર અનુરૂપ ઓર બચ્ચો કો જ્યાદા નોકરી કે અવસર પ્રાપ્ત હો ઉસકો ધ્યાન મેં રખતે હુએ સત્ર 2026-27 મેં ભારત સરકાર કે રોજગાર મહાનિદેશાલય દ્વારા ઇન સભી SC ST કેન્દ્રો મેં કુછ શોર્ટ ટર્મ પાઠ્યક્રમો કો ભી સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત કિયા ગયા હૈ. 2026-27 કે લિયે જો સુરત કાર્યાલય હૈ ઉસકો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ યાની કી CCC કે નામ સે જાને જાને વાલા નાઇલેટ કા યે પાઠ્યક્રમ અપ્રૂવ કિયા ગયા હૈ જો કી 1 જુલાઈ 2026 સે હી યહાં પે સંચાલિત હોના પ્રસ્તાવિત હૈ. યહ પાઠ્યક્રમ 2 મહિને કા હૈ ઓર ઇસમેં જો આયુ હૈ વો 18-30 વર્ષ રખી ગઈ હૈ. યોગ્યતા 10વી પાસ હી હૈ ઓર 3 લાખ કી ઇનકમ કા ક્રાઇટેરિયા જો કી હમારે વિભિન્ન પાઠ્યક્રમો પહેલે સે હી નિર્ધારિત હૈ વહી ક્રાઇટેરિયા ઇસ પાઠ્યક્રમ કે લિયે ભી નિર્ધારિત કિયા ગયા હૈ. તો ઇસ પ્રકાર સે યે મૂળભૂત સભી પાઠ્યક્રમ જો હૈ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત કાર્યાલય કે માધ્યમ સે યહાં પે સંચાલિત કિયે જાયેંગે. मेरे सभी SC ST युवा वर्ग के जो जितने भी जॉब सीकर्स हैं या जो इन पाठ्यक्रमों को करने के इच्छुक हैं, उन सभी से यही अनुरोध है कि वो बिना देरी किए यथाशीघ्र जो है नेशनल कैरियर सर्विस सेंटर फॉर SC ST सूरत कार्यालय पर संपर्क करें। हमारे जो कार्यालय का पता है वो मैं आपको एक बार बताना चाहूँगा। नेशनल कैरियर सर्विस सेंटर फॉर SC ST सूरत, ITI कैंपस मुजरा गेट सूरत के ऊपर ये कार्यालय गवर्नमेंट ITI कैंपस में चल रहा है। तो आप यहाँ पे आकर के सुबह 9 बजे से लेकर के शाम को 6 बजे तक यहाँ पे प्रवेश के लिए आप जो है अपने फॉर्म आवेदन जमा करवा सकते हैं। ये एक पाठ्यक्रम आपके लिए बहुत ही उपयोगी सिद्ध होने वाले हैं। मैं अपने पिछले पाठ्यक्रमों की अगर बात करूँ तो हमारे पिछले सत्र में इन सभी पाठ्यक्रमों से जिन बच्चों ने यहाँ पे कोर्स उत्तीर्ण किया है उनका प्लेसमेंट रेशो बहुत ही अच्छा रहा है। जैसे 2024-25 के हम परिणामों की बात करें तो हमारे यहाँ पे 245 टोटल अनुसूचित जाति अनुसूचित जनजाति के अभ्यर्थियों ने प्रवेश लिया, जिसमें से 196 बच्चों ने विभिन्न क्षेत्रों में राजकीय और निजी क्षेत्रों में अपनी जॉब पाई है। यानी कि लगभग 80% प्लेसमेंट हमारा इन पाठ्यक्रमों में रहा है। और इसी प्लेसमेंट को ध्यान में रखते हुए रोजगार महानिदेशालय ने 2026-27 में हमारे इस सेंटर की सीटों को इंक्रीज किया है। जो सीटें हमारी 2024-25 में 245 थी वो सीटें बढ़कर के 280 हो गई है। यानी कि सेंटर निरंतर रूप से बच्चों के कल्याणार्थ के लिए कार्य कर रहा है और उसको देखते हुए रोजगार महानिदेशालय भी हमारे इन सेंटरों में सीटों को बढ़ा रहा है। तो मेरी सभी सूरतवासियों से ये निवेदन है, जो भी गुजरात के कोने से SC ST बच्चा संबंध रखता है वो हमारे इन नेशनल करियर सर्विस सेंटर में प्रवेश के लिए जो है कार्यालय में संपर्क कर सकता है। हमारी प्रवेश प्रक्रिया ऑफलाइन है। बच्चा नेशनल कैरियर सर्विस सेंटर फॉर SC ST कार्यालय पर पहुंच करके वहां से अपने आवेदन फॉर्म लें, आवेदन फॉर्म को भरें, अपने संबंधित दस्तावेज उसके साथ संलग्न करें और कार्यालय में उसको सबमिट करवाएं। चयन प्रक्रिया हमारे सभी पाठ्यक्रमों में बच्चों की एजुकेशन क्वालिफिकेशन और साक्षात्कार के मापदंड को आधार मान करके की जाएगी। अतः मेरी सभी बच्चों से यही अपील है कि वो नेशनल कैरियर सर्विस सेंटर के इतने मूलभूत रोजगार पर पाठ्यक्रमों का हिस्सा जरूर बने और निःशुल्क पाठ्यक्रमों को करके अपने रोजगार के अवसर को पाने में सिद्ध हो। धन्यवाद।
3: तो आहतो नेशनल कैरियर सर्विस सेंटर फॉर SC ST सूरत द्वारा प्रस्तुत प्रायोजित कार्यक्रम।
2: અને હવે સાંભળીએ સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ।
5: છોટે છોટે ગાંવ और चमकती हुई बर्फीली चोटियां किसी जादुई सपने जैसी दिखाई देती हैं। यहाँ की सादगी, प्रकृति वैभव और पहाड़ों का शांत वातावरण मन मोह लेता है। पर्वत केवल धरती का श्रृंगार नहीं बल्कि भावनाओं का वो संसार है जहाँ हर परदेसी अपना एक हिस्सा छोड़ आता है। आपने पीर पंजाल की जो पर्वत श्रृंखलाएं हैं उनकी बात करी है, तो लीजिए वहीं का गीत सुनिए।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા, કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. તેમણે કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ મોટી ભોયણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલુંદ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદ્ઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક બારૈયાની નિમણૂક થઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી. આ યોજનાના લાભાર્થી રસીલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી.
1: અત્યોદય યોજનામાં જોડાયેલા છે, તેમાં અમારા ગ્રુપ છે, ગામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નાગવા આજીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000 ની સહાય મળેલી છે, જેમાંથી અમને 7 ક્લાસ ની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. અને અત્યારે અમારી બહેનો છે તે પોતે ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
0: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. 1.5 વર્ષ પહેલા બનેલી ઘટનાના સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
2: મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ FSL વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી KK શુક્લ સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજરોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા અને 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
0: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જનકલ્યાણના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ

0: પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગોકલાના મુસ્લિમ સમાજે ઈદ ઉલ જોહારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું અને બાદમાં નમાઝ અદા કરી હતી. આગામી બે દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30મી મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
5: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: मोहम्मद रफी, लता मंगेशकर के युगल स्वरों में शागिर्द फिल्म का गीत आपने सुना. मजरू सुल्तानपुरी का लिखा, संगीत था लक्ष्मीकांत प्यारेलाल का.
3: 2 जून, सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली. दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी.
4: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को.
3: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी. 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप.
5: बधाई हो बधाई जन्मदिन की तुम.
3: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग. हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे.
2: विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम सदाबहार नगमें.

0: आशा भोसले मोहम्मद रफी की आवाजों में लाड साहब फिल्म का ये गीत था हसरत जयपुरी का, लिखा तर्ज थी शंकर जयकिशन की।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
3: गुजरात ना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: तो आरती, आज की
1: आज की
0: मुलाकात
1: मुलाकात बस
0: बस
1: इतनी।
0: इतनी, और अब इजाजत लेने का वक्त आ चुका है। तो आप सभी को सोनाली पाठक
1: और आरती श्रीवास्तव का
0: नमस्कार।
1: नमस्कार।
0: सखी सहेली कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।
2: फैंटास्टिक फन फॉर फैमिली
3: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
5: सुबह जलाओ, शाम जलाओ।
6: देव दर्शन थू
7: बेटा, दाल माँ मीठा नी जगह है, खांड पड़ी जाए तो क्यों?

0: આ ગે. અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: दर्शन थू।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटलेज आ चार रंग याद राख जे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने। एकदम सिंपल,
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5840।
6: અસહ્ય ગરમી નો મહિનો, એસી કુલર નો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલ માં પણ વધારો જ વધારો। અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદ નો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલ માં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના માં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો। તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
7: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
9: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
10: આપની સાથે છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। હવે સાંભળીએ કાર્યક્રમ હેલો ફરમાઈશ।
11: दिन को थोड़ी गर्मी तेज रहती है, बाहर इधर उधर निकलना नहीं होता है क्योंकि गर्मी का मौसम है और टेम्परेचर भी अभी अपने यहाँ इधर हमारे बाड़मेर, जैसलमेर और ये सब बालोतरा साइड का कम से कम 46 से 47 डिग्री टेम्परेचर चल रहा है। बस वही बात है,
10: गजब चल रहा है और भयंकर गर्मी के इसमें अपना ध्यान रखिएगा स्वास्थ्य का।
11: बिल्कुल चीजों का। और वैसे प्रोग्रामों के बारे में कुछ कहना चाहूंगा कि जो भी प्रोग्राम इन दिनों आ रहे हैं बहुत ही अच्छे आ रहे हैं और ये फोनिंग प्रोग्राम भी आ रहे हैं। आपने जो नए कुछ प्रोग्राम शुरू किए हैं उनका भी स्वागत है और मैंने खास करके मैं छाया प्रोग्राम का बहुत सुबह और शाम को फिर ये वापस आता है 5 बजे रिपीट, तो मैं उसको सुनना जरूर पसंद करता हूँ क्योंकि मैं 2 बार सुनता हूँ, कभी कभी नहीं सुन पाओ तो मिस हो जाता, तो फिर वापस यूट्यूब पे जाकर कहीं ना कहीं मिल जाता तो सुन लेता हूँ।
10: क्या बात है, इतना पसंद है आपको छाया।

0: હેલો ફરમાઈશ કાર્યક્રમ વિવિધ ભારતી.
1: હા નમસ્તે.
0: નમસ્તે.
1: ગ્રામ સુરાના જિલ્લા રતલામ છે, શેખ હૈદર ખાન બોલ રહ્યા હું.
0: જી સ્વાગત હૈ આપકા હૈદર સાહેબ.
1: ઓર કે હાલ ચાલ મેડમ?
0: અચ્છે હૈ આપ બતાઈએ.
1: બસ બઢિયા હૈ યહાં ભી, મતલબ અભી તો થોડી ગરમી કા પ્રકોપ જ્યાદા હૈ એમપી મેં તો. લો બહોત ચલ રહી હૈ મેડમ અભી ફિલહાલ તો.
0: જહાં બાત કી જા રહી હૈ વહાં પતા ચલ રહા હૈ કી બહોત જ્યાદા તાપમાન હૈ ઓર અલગ અલગ જગહોં પર પતા ચલતા હૈ કી કિસ તરહ સે લોગ જો ઇસ ગરમી મેં બેહાલ હુએ જા રહે હૈ.
1: હા
0: તો બતાઈએ હૈદર સાહેબ, અભી જો બકરીદ હૈ, બકરીદ કો કિસ તરહ સે મના રહે હૈ આપ ઓર ક્યા સંદેશ દેના ચાહતે હૈ બકરીદ કે મોકે પર?
1: સંદેશ તો યે દેના ચાહતે હૈ મેડમ.

0: ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: अधूरापन समेटे. एक बात कहूं, कभी कभी प्यार पूनम की रात में भी अमावस्या प्रतीत होता है ना?

0: छाया गीत कार्यक्रम में लेते हैं अब एक अंतराल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય।
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે। લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ।
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
4: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ

0: ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: જીવન તો અભિનય સે નહીં, સચ કે સાથ ચલતા હૈ. હા, સચ કે સાથ.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम लेके हम हाजिर होंगे बस थोड़ी ही देर में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: आपका स्वागत है।
2: तराने नए पुराने।

દોસ્તો, આ ગીતમાં દંપતી પોતાના પ્રિય પાત્રની સરખામણી ઝહરા જબી સાથે કરે છે. એક ઉર્દુ અને ફારસી મૂળનું નામ છે આ. તેનો અર્થ શુક્ર જેવો ચમકતો ચહેરો અથવા ખીલેલા ફૂલ જેવો ખૂબસૂરત ચહેરો એવો થાય છે. આમ બોલિવૂડના ગીતોમાં પ્રિય પાત્રની આવી અનેક સરખામણી જોવા મળે છે, જેમાંથી કેટલાક ગીતો આજે આપણે માણશું કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં. દોસ્તો, હવે પછીના ગીતમાં પ્રેમી એટલે કે હીરો પોતે જ પોતાની સરખામણી શાયર સાથે કરે છે. તે પોતે કોઈ શાયર તો નથી, પરંતુ પ્રેમિકાને જોઈને તેને આપોઆપ જ શાયરી આવડી ગઈ એમ તેનું કહેવું છે. તો આપને ખ્યાલ જ આવી ગયો હશે કે હું હવે પછીનું ગીત ફિલ્મ બોબીનું સંભળાવીશ, જેમાં સ્વર છે શૈલેન્દ્ર સિંઘનો અને શબ્દો છે આનંદ બક્ષીના, તથા સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: Fantastic fun for family.

દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમ માણી રહ્યા છો આપ. આપની રેડિયો દોસ્ત શ્રદ્ધા સાથે, ઓનલી ઓન 101.1 FM. ચાંદ સે કહ દો કે આજ અપની ચમક જરા છુપા લે. ચાંદ સે કહ દો કે આજ અપની ચમક જરા છુપા લે, ક્યોંકિ આજ મેને મેરે ચાંદ કો અચ્છે સે ચાંદ દિખાને કા વાદા કિયા હૈ. દોસ્તો, પ્રેમિકાની સરખામણી ચાંદ સાથે કરીને આવી તો કંઈક કેટલીય શાયરીઓ લખાય છે. તો માણીએ આનંદ બક્ષી લિખિત આ ગીત, જેમાં મહેબૂબાને ચાંદ સાથે સરખાવી છે. મુકેશના સ્વરમાં માણીએ આ ગીત. કલ્યાણજી આનંદજીનું સંગીત છે.

દોસ્તો, ગુજરા હુઆ ઝમાના કાર્યક્રમ આગળ સાંભળતા પહેલાં જાણી લઈએ આવતીકાલે અને આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી જરોખા અંતર્ગત, બસ થોડી જ વારમાં.

101.1 આકાશવાણીના સુરત કેન્દ્ર પર પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરા હુઆ જમાનાનો શેષ ભાગ. દોસ્તો, ફિલ્મ ઝહેરીલા ઇન્સાનના સદાબહાર પ્રેમ ગીતમાં પ્રેમી તેની પ્રેમિકાને હંસિની તરીકે, એટલે કે હંસ સાથે સરખાવે છે. હંસ એક એવું પક્ષી છે દોસ્તો, જે ખૂબસૂરત હોવા ઉપરાંત જીવનમાં એક જ વાર પોતાનો સાથી પસંદ કરે છે. આમ સાચા પ્રેમ અને વફાદારીના પ્રતીક સાથે સરખામણી આ ગીતમાં થઈ છે, જેને કિશોર કુમારના મેલોડિયસ સ્વરમાં પ્રેમની અનંત ઊંચાઈ મળી છે. માણીએ ફિલ્મ ઝહેરીલા ઇન્સાનનું આ ગીત. આર ડી બર્મનનું સંગીત છે અને મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
6: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
9: Fantastic fun for family.
10: 101.1 MHz.
11: ગુજરા હુઆ જમાના કાર્યક્રમ માણી રહ્યા છો આપ ઓનલી ઓન 101.1 FM. દોસ્તો, એવું નથી કે પ્રેમમાં પ્રિય પાત્રની સરખામણી ફક્ત કોઈ સારા વિશેષણ કે વસ્તુ સાથે જ થાય. જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે અથવા દગો મળે ત્યારે પ્રેમીનું હૃદય ચૂર ચૂર થઈ જાય છે અને ત્યારે પ્રેમિકાને પથ્થર દિલ કહેવામાં આવે છે. તો માણીએ ફિલ્મ પથ્થર કે સનમનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે અને હસરત જયપુરીની શબ્દરચના છે.

0: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: Har roj subah 7 baje zarur suniye karyakram Bhule Bisre Geet. जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: बेटा, दाल मां मीठा नी जगह है खांड पड़ी जाए तो केव लागे?
4: अरे मम्मी, आंखो स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
3: बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराई. अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
5: गुजरात ना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપ માણશો લતા મંગેશકરના સ્વરમાં, આરઝુ ફિલ્મનું. સંગીત છે શંકર જયકિશનનું, જેમાં હસરત જયપુરીએ પ્રેમિકાના દર્દની વાત લખી છે. પ્રેમમાં વિરહ, યાદ અને દર્દનો અનોખો નાતો છે, ત્યારે તેમાં પ્રેમીને બેદર્દી કહેવાયો છે, જેને પ્રેમિકા વારંવાર યાદ કરે છે. માણીએ આ ગીત.

દોસ્તો, આજનો ગુજરા હુઆ ઝમાના કાર્યક્રમ બસ અહીં સુધી જ. થોડી જ ક્ષણોમાં બરાબર 7 વાગ્યે આપ માણશો કાર્યક્રમ જયમાલા.

0: આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
3: હા, સુરત એફએમ.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
4: સુરત એફએમ.
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.

0: बंद नहीं होता है। हमने सोचा इसे प्रोफेशनली किया जाए फिर।
1: बिल्कुल सही है। पढ़ाई और एक्टिंग का बैलेंस किस तरह से होता था?
0: पहले तो मतलब इतना काम नहीं होता था तो मैंने कर लिया, मतलब स्कूल इतना जाती नहीं थी, मैं साइड बाय साइड जॉब भी कर रही थी एक पार्ट टाइम, तो मैनेज हो गया, घर पे पढ़ लेते थे। मम्मी भी प्रिंसिपल रही थी तो मम्मी भी पढ़ा देती थी हमें। और कॉलेज में थोड़ा सा दिक्कत हुई, कॉलेज में शूट भी है, एग्जाम्स भी है, बहुत मुश्किल हुई लेकिन कर लिया,
1: एडजस्ट हो गई सारी
0: हाँ
1: चीजें।
0: हो गई।
1: मुझे बताइए कि आपने थिएटर की दुनिया में क्या क्या किया है और कदम कब रखे थे रंगमंच की दुनिया में?
0: थिएटर मैंने 2012 में शुरू किया था, चंडीगढ़ में मैंने थिएटर स्टार्ट किया था, कुछ टाइम वहां किया थिएटर, 3 साल वहां किया और 2 साल मैंने दिल्ली में किया।
1: अच्छा,
0: हाँ।
1: तो जब थिएटर में शुरुआत हुई चंडीगढ़ में, रंगमंच
0: हाँ,
1: की अच्छी परंपरा
0: हाँ,
1: है, वहाँ स्कूल भी है,
0: हाँ,
1: वहाँ की यूनिवर्सिटी में,
0: हाँ,
1: मुझे वहाँ के एक्सपीरियंसेस के बारे में बताइए। कौन से नाटक किए, किन लोगों के साथ किए थे?
0: मेरा सबसे पहला नाटक रामलीला था एक, तो उसमें मुझे कुछ पता ही नहीं था ये राम लक्ष्मण के बारे में, मैंने कुछ सुना ही नहीं, और मैंने सोचा रामलीला मतलब आज के जमाने में कौन रामलीला करता है,
1: हाँ हाँ
0: और वो 8-9 दिन चला और हमारा जो सेक्टर का ग्रुप था वो फर्स्ट आता था हमेशा की तरह, और इस बार भी आया ही था, तो मेरा शबरी के बचपन का रोल था, तो बहुत सारे प्लेस किए हमने।
1: अच्छा,
0: हाँ,
1: और इसके अलावा क्या किया?
0: इसके अलावा तो मैं फिर पंजाबी म्यूजिक वीडियोस में किया, फिर मैंने एक पंजाबी फिल्म भी करी चंडीगढ़ में रह के, फिर मैं हिंदी फिल्म्स की तरफ आने लगी, मैंने हिंदी फिल्म भी करी दिल्ली में आके,
1: अच्छा,
0: बॉम्बे।
1: पंजाबी फिल्म का एक्सपीरियंस कैसा था? वो फिल्म कौन सी थी और उसको किस तरह का रिस्पांस मिला था?
0: उसमें मेरा एक कैरेक्टर था छोटा सा, मुंडिया तो बच के रही फिल्म का नाम है, और ज्यादा बड़ा कैरेक्टर नहीं था, छोटा ही था, लेकिन मजा आया, मुझे पंजाबी बोलनी आती नहीं थी, इस तरीके से मैंने पंजाबी भी सीख ली।
1: ओ, तो पंजाबी बोलनी नहीं आती थी लेकिन पंजाबी फिल्म
0: सीख ली,
1: की थी
0: हाँ
1: और
0: हाँ
1: इसलिए पंजाबी सीखने मिल
0: हाँ
1: गई। मुंबई कब आना हुआ था?
0: मुंबई वैसे तो मैं पहले 4 साल 1 महीना रही, बहुत फाइनेंशियल प्रॉब्लम थी, नहीं हो पाया मुझसे, मैं कुछ टाइम मैंने कुछ थोड़ा सा काम किया फिर वापस चली गई मैं, फिर मैं अभी 2 साल पहले आई हूँ और हो गई, मैं अब तो सेटल हो गई हूँ, मैंने काफी काम कर लिया, मैंने बहुत सारे एड्स कर लिए, रियलिटी शो कर लिए और टीवी मतलब फिल्म वगैरह, यहाँ पे मैंने एक ऑस्ट्रेलियन फिल्म भी करी, उसके बारे में ज्यादा बता नहीं सकती।
1: ये बताइए कि मुंबई का एक्सपीरियंस किस तरह का है, क्योंकि जब यहाँ कोई स्ट्रगल करने के लिए आता है तो उसे तरह तरह की मुश्किलों का सामना करना पड़ता है।
0: मुझे ऐसा लगता है कि जो मुंबई में आके रह लिया 5-6 महीने, अगर वो खुद से रह लिया।
2: आकाशवाणी समाचार, जयेश पटेल वाचे छे। सौप्रथम मुख्य समाचार। केंद्रीय गृहमंत्री अमित शाहे देशमां गैरकायदे रहेता दरेक लोकोने ओळखवा અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન. અને રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી.
3: ઘુસપેટીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજીને એક ડેમોગ્રાફી ચેન્જ કમિશન કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ એ હાઈ પાવર્ડ કમિટી દેશ ભર મેં जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों और उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
2: શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ બીએસએફને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન, સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં નવનિર્મિત ઉમિયાધામ છાત્રાલય પરિસરના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષામાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. દેશે એક દાયકામાં નક્સલવાદ અને આતંકવાદને નાબૂદ કર્યો હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શાહ આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ અને વિશ્વ પોલીસ તથા અગ્નિશમન રમતો માટે માળખાકીય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવા અતિથિગૃહમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો, દેશ નિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જણાયું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજિત અન્ન ઉત્પાદન 376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે બે દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટાપાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. એનટીએના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. એનટીએ જણાવ્યું કે બુધવારે પરીક્ષા આપનારા ઉમેદવારો એનટીએની સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abld ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માય ગોવ ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 7 વાગે ભોપાલ ટોકીજ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીર બદ્ર લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા. બશીર બદ્રએ ઉર્દુ કવિતાને એક નવી ઓળખ આપી. તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે. ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાધ સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે, અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરોને પકડી પાડ્યો. તે રાંચી, ખૂંટી અને આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને પીવી સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરૂષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું. અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નકસલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નકસલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું, વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.

0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
1: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરૂપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000ની રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
2: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે, એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે, એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
0: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે LPGનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35 લાખને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાજ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી.

0: પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી બે દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: डे वन और डे टू में ड्राई वेदर प्रिवेल करेगा और डे थ्री से लेकर डे सेवन तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन की वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मंदसौर, दाहोद डे फोर के लिए और डे फाइव के लिए मंदसौर, दाहोद और छोटा उदयपुर और डे सिक्स के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
0: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લિયે.

આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10. આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:55 અમારી પ્રથમ પ્રસારણ સભામાં આપ સૌ દોસ્તોની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત શ્રદ્ધાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.